0: આગ્રહ મુજબ લાડલા 24 ઘંટામાં ફલાદી 44.8 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન સાગે સબું ઉન્ની ઠોળ રહ્યો. મહેકમારા મુજબ આવતા સપ્તાહ પ્રદેશના ઘણકર હલકામાં પારો 2-3 ડિગ્રી સેલ્સિયસ તાઈ ઓર ચઢબારા આસાર હૈ. ઈ દૌરાન ઉગણી રાતુણી હલકામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ તાઈ પૂગણની સંભાવના હૈ. ઈ વિચે 18 મઈ આતુણી અર ઉત્તરાધ હલકામાં જોરદાર બાયરો બાજણની સંભાવના હૈ. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ રે મોકે પ્રદેશમાં અહી કઈ કાર્યક્રમ રાખી છ્યા. ઝુંઝુનું માય એએનએમ ટ્રેનિંગ સેન્ટર રી ટાવરિયા રી ઓરું જાગરૂકતા રેલી નિકાળ અર ડેન્ગ્યુ બચાવ અર મચ્છરા ની રોકથામ રે બારા માય જાણકારી દીરી છી. જેસલમીર માય ચિકિત્સા અર સ્વાસ્થ્ય વિભાગરા કર્મચારીયા રી ઓરું મચ્છર મારણ સારો જતન કરી છ્યા અર જનતા ને જાણકારી દીરી છી. કરૌલી માય જાંચ કરેં સફાઈ કરેં ઓર ઢકેં મુદ્દા માથે ચલાયા જા રહ્યા અભિયાન રા તેત શહેરી અર ગામાઈ હલકા માય ડેમો પોસ્ટર પંપલેટ અર સોશિયલ મીડિયા રે જરીએ જાગ જગાઈ જા રહી હૈ. આખિર માય ખાસ સમાચાર એક અર ફેર સુન લી રહો. જનગણના 2027 રા તેત રાજ્યમાં આજ મકાના રી લિસ્ટ બનાવણ રો કામ શરૂ થયો. નીટ યુજી 2026 પેપર લીક મામલા માય સીબીઆઈ આજ એક ઓર આરોપિત ને પકડ્યો. રાજ્યમાં વ્યાવસાયિક શિક્ષાને વધાવો દેવણ સારું 500 સ્કૂલોમાં નવા કોર્સ શરૂ કર્યા જાવેલા. અર પ્રદેશના ઘણખર હલકામાં જબરદસ્ત ગરમી. આવતા સપ્તાહ પારો 2-3 ડિગ્રી સેલ્સિયસ તાઈ ઓર ચઢવારા આસાર. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: एफएमएड 102.9 मेगाहर्ट्ज पर ये आकाशवाणी चित्तौड़गढ़ का मेरा चैनल है. शाम के 7 बजे है, लीजिए सुनिए किसान भाइयों का कार्यक्रम किसान वाणी.
2: जीएसटी से जुड़ी नई खबर ने आम लोगों और निवेशकों दोनों को राहत दी है. सबसे बड़ी राहत खाने पीने के सामान पर दी गई है. ब्रेड रोटी और छेना पनीर पर अब कोई जीएसटी नहीं लगेगा. इसके अलावा 33 जरूरी दवाइयों के दाम कम कर दिए गए हैं, जिससे इलाज का खर्च भी घटेगा. लाइफ इंश्योरेंस पर भी पूरी तरह जीएसटी छूट दी गई है, जिससे पॉलिसी खरीदना अब और सस्ता हो जाएगा. छोटी कारों और 350 सीसी तक की बाइक पर जीएसटी 28% से घटाकर 18% कर दिया गया है. इसका मतलब है कि गाड़ी या बाइक खरीदने का सपना अब पहले से सस्ता हो सकता है.